Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Kem cho mara mama o masio, beno ane bhaiyo. Radio par hum barwawara, medium wave 1548 par. Internet ane satellite par hum barwawara. radioislam.co.za par. DSTV channel 826. Free to air satellite decoder ane Radio Islam app par hum barwawara ne bhi. Mara khub khub salam. Ummi che ki tame hara che. મજામાં છે અને તમારી તબિયત હારી છે અલ્હમ્દુલિલ્લાહ મારી તબિયત હારી છે અને આજે તમારા માટે એક સરસ પ્રોગ્રામ તૈયાર કરેલું છે દર વીક જેવું તો ગઈ વીકના શોમાં આપણે ઝુલહિજ્જાના ફઝિલતના બારામાં વાત કરતા હતા અને ઇન્શાઅલ્લાહ આજે આપણે કુરબાની ઉધિયાના બારામાં વાત કરવાના છે અને શીખવાના છે આજે આપણે કુરબાની ઉધિયા

માં આપણે ઝુલહિજ્જાના ફઝીલતના બારામાં વાત કરતા હતા અને ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ એક બે દિવસમાં ઝુલહિજ્જાનો મહિનો ચાલુ બી થઈ જાહે ઇન્શાઅલ્લાહ. તો ઉમ્મીદ છે કે બધાએ નિયત બનાવેલી છે કે આપણે વધારે ઈબાદત કરવાના છે, રોજા રાખવાની કોશિશ કરવાના છે અને ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાલા આપણે બધી ઈબાદત કબૂલ કરે, આમીન. તો હવે ઝુલહિજ્જાનો મહિનો આવે એટલે આપણને ખબર છે કે સૂન ઈદ ઉલ અધા બકરી ઈદ બી આવવાની છે ઇન્શાઅલ્લાહ. અને જરૂર લોકો હવે ફાર્મમાં જઈને બકરો અથવા તો ગાયને ચૂઝ કરવા જાહે અને લોકો કોઈ લોકો ઘેરે કુરબાનીનું જાનવરને હાચવતા હોય અથવા તો કોઈ ચારિટીને તમે કુરબાની હોફી આપે. હવે છે વખત કે આપણે આની તૈયારી કરે. તો જેવી તરીકે તમે કુરબાની કરવાના હોય બીજા દેશમાં હોય કે આટલે લોકલ ફાર્મમાં હોય કે પોતે ઘેરે કરવાના હોય, ઈદ ઉલ અધાનું ખાસ મતલબ છે કે અલ્લાહ તાલાનું કેલું માનવાનું અને બીજું બધું કુરબાન કરવાનું અલ્લાહને રાજી કરવા. એનું રિયલ પર્પસ અને એનું રિયલ રીઝન આપણે કરે કે આપણે હું સિમ્બલાઇઝ કરે કે આપણે બધી વસ્તુ કુરબાન કરતા છે અલ્લાહને રાજી કરવા માટે. ઇબ્રાહીમ અલૈહિસ્સલામ કુરબાની જે કરેલી તે આપણે જાણે અને ઇવન કેટલી મોટી કુરબાની કરવા માટે તૈયાર ઉઠા અલ્લાહને રાજી કરવા, અલ્લાહનું કેલું માનવા. વિચાર કરો, ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઇવનના પોતાના પોયરાને કુરબાન કરવા માટે રાજી ઉઠા. વિચાર કરો, અમરે કોઈ આપણાને કહે કે કુરબાન કરવાનું તો આગી ગયું, કોઈ આપણાને કહે કે તારી પોળીને તું એક પંચ મારી આવ કે તારો પોયરો ને તું એક તમાચો મારી આવ ફોર નો રીઝન, તો આપણે કરવા બી ની રાજી, આપણે કરવાની માંગે કેમ કે આપણે એ લોકોને લવ કરે. તો વિચાર કરો, જ્યારે અલ્લાહ તાલે હુકમ આપ્યો ઇબ્રાહીમ અલૈહિસ્સલામને કે તારો પોયરો ઇસ્માઈલ ને તું કુરબાન કરવા જા, ઇવન ને કેવું ફીલ થયું હોય અને કેટલી મોટી સેક્રિફાઈસ એના માટે ઇવનના માટે ઉઠી. તો અલ્લાહનું કેલું ઇવને માન્યું અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઇવનના પોતાના ફિલિંગ્સ અને પોયરા માટે જે મોહબ્બત હતી એને દબાઈને સપ્રેસ કરીને અલ્લાહનો હુકમ માનવા રાજી ઉઠા અને રેડી ઉઠા. હવે આપણે બધાને ખબર કે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઇસ્માઈલ અલૈહિસ્સલામ બેઉ અલ્લાહનો હુકમ માટે નીકળ્યા, પણ જ્યારે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઇસ્માઈલ અલૈહિસ્સલામ પર છરી મૂકવાના હતા ત્યારે અલ્લાહ તાલાએ ઇસ્માઈલ અલૈહિસ્સલામના જગ્યામાં એક રામ મૂકી દીધું, સુબહાનલ્લાહ. તો તેવી રીતે ઈદ ઉલ અધાના દિવસ જાનવરની કુરબાની કરતી વખત આપણાને આપણું ઈમાનની લેવલ ઈમાનનું લેવલ ચેક કરવું જોઈએ. આ મોકો છે કે આપણે આપણું નફ્સ ને કંટ્રોલ રાખવામાં હિંમતની છરી હાથે આપણને ખરાબ આદતો અને ખરાબ ઈચ્છાઓને કુરબાન કરવું જોઈએ. જ્યારે આપણને લાગે કે મને આ ગુના કરું છે, મને આ ખરાબ વસ્તુ કાર્યન કરું છે, ખરાબ આદત ચાલુ રાખવું જોઈએ, તો આ કુરબાનીનો વખત છે કે આપણે હવે ઇન્ટેન્શન કરે કે આ બધી વસ્તુ આપણે કુરબાન કરવું અલ્લાહ તાલાને રાજી કરવા માટે. તેવી જેવી રીતે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઇવનના પોતાનો લવ ઓફ હિઝ લાઈફ ઇવનના પોયરાને કુરબાન કરવા માટે રેડી ઉઠ્યા અલ્લાહને ખુશ કરવા માટે. અને આપણા દિલમાંથી દુશ્મની, મોટમ, જેલસી, લાલચ, હસદ, દુનિયાની મોહબ્બત એ બધી વસ્તુને બી કુરબાન કરવું જોઈએ આ ઈદ ઉલ અધાના વખત પર. આ વખત છે કે આપણે બસ સમજે કે ઓ બકરી ઈદ એટલે ફેમિલી સાથે ભેગા થવું, ગોશ્ત ખાવાનું મળે, બ્રાય કરવું, પણ એનું ડીપર મિનિંગ બી આપણને સમજવું જોઈએ કે આ વખત છે કે આપણે

આપણા નફ્સની જે બાદ હાબિટ્સ છે, ગુના કરવાની હાબિટ્સ છે, તેને આપણે હવે કુરબાન કરે કે ફોર ધ સેક ઓફ અલ્લાહ બધી વસ્તુ છોડી દે, અલ્લાહનો હુકમ માનો અને અલ્લાહ તાલાને રાજી કરો ઇન્શાલ્લાહ. તો કુરબાની કરતી વખત આપણે વિચાર કરવું જોઈએ કે આપણી લાઈફ કેવી રીતે આપણે કાઢતા છે, કેવી રીતે આપણે જીવતા છે. આપણે અલ્લાહને રાજી કરવા માટે દુનિયાની વસ્તુ કુરબાન કરતા છે અને જેમ ફાવે તેમ ગુના કરતા છે. તો આ વખત છે કે આપણે કુરબાન કર્યા બધી વસ્તુ, તો આપણે અલ્લાહને રાજી કરવા માટે દુનિયાની વસ્તુને કુરબાન કરતા છે કે જેમ ફાવે તેમ ગુના કરતા છે, એના દ્વારા કાઢતા છે. તો આપણને કુરબાનીના ટાઈમે ઈદ ઉલ અધાનો વખત પર આપણી લાઈફ અને આ માલ પર રિફ્લેક્ટ કરવું જોઈએ, રિફ્લેક્ટ કરવાનો ચાન્સ મળે. અને આ વખત છે કે આપણથી વિચાર કરે કે હું રિમૂવ કરવાની છે, કુરબાન કરવાની છે અલ્લાહને રાજી કરવા માટે. ઝૈદ ઇબ્ને અરકમ એ મને કહેલું કે એક દિવસ સહાબાએ નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને પૂછ્યું, ઓ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, આ કુરબાની શું છે? તો નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે જવાબ આપ્યો, કુરબાની તમારા બાવા ઇબ્રાહીમ અલી સલામની સુન્નત છે. અને સહાબાએ પછી પૂછ્યું, કુરબાની કરવાથી હું ફાયદો મળે? તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે જવાબ આપ્યો કે કુરબાનીનું જાનવરનો એક એક બાલ માટે સવાબ મળે. સુબહાનઅલ્લાહ. તો કુરબાનીનો એક એક જાનવરને એક એક બાલ માટે આપણને સવાબ મળે અને આ ઇબ્રાહીમ અલી ઇસ્લામની સુન્નત બી છે. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે એમ બી કહેલું કે કુરબાનીના દિવસમાં અલ્લાહને વધારે પસંદ છે જ્યારે આપણે જાનવરની કુરબાની કરે. કિયામતના દિવસ એ કુરબાનીનું જાનવર આવે અને એના હોર્ન્સ, એના બાલ અને પગ હાથે અને એનો વજન કરવામાં આવે. તો કુરબાની કરે ત્યારે લોહી જમીન પર પૂગે તેના પહેલા અલ્લાહ કુરબાની કબૂલ કરી લે. એટલે કુરબાનીને ખુશીથી કરો. તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાછી કેમ હું કહેલું, નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એમ બી કહેલું કે કુરબાનીના દિવસમાં અલ્લાહને વધારે પસંદ છે જ્યારે આપણે જાનવરની કુરબાની કરે અને કિયામતના દિવસે કુરબાનીનું જાનવર આવે એના હોર્ન્સ, બાલ અને પગ હાથે અને એનો વજન કરવામાં આવે. અને કુરબાની કરે ત્યારે લોહી જમીન પર પૂગે તેના પહેલા અલ્લાહ કુરબાની કબૂલ કરી લે. એટલે કુરબાની તમે ખુશીથી કરો. સુબહાનઅલ્લાહ. તો આપણને યાદ રાખવું જોઈએ કુરબાનીનો બહુ મોટો સવાબ છે અલહમદુલિલ્લાહ. અને કુરબાની આપણને દિલથી કરવું જોઈએ. લોકો શું કરે, ચીપેસ્ટ પોસિબલ જાનવર, ચીપેસ્ટ પોસિબલ ચેરિટી હોઢે અને તા દેહે, એવું કરવું જોઈએ. દિલથી કુરબાની કરવું જોઈએ. જેટલું આપણથી અફોર્ડ કરાય તેટલું તે પ્રમાણે કરવું જોઈએ. અને ખુશીથી કરવું જોઈએ ને કે ઓ આ તો એવરી યર બહુ મોંઘું પડે, કેટલું એક્સપેન્સિવ, ફ્રીઝરમાં જગ્યા હવે કરવા પડે, એટલું બધું ઘોસ કિનારે ખાઈ રહેવાનું, એવું આ બધા નેગેટિવ ફિલિંગ નહીં રાખવું જોઈએ. યાદ રાખવું જોઈએ કે આ બહુ મોટી ઇબાદત છે અને આપણને જ કામ આવે આખિરતમાં બી ઇન્શાલ્લાહ. હવે કુરબાની ક્યારે કરવું જોઈએ? તો ઝુલહિજ્જાની 10મી તારીખ, ઈદ ઉલ અધાનો દિવસ અને આ ઈદ નમાઝ, એ દિવસ ઈદ નમાઝ આપણે પઢવું. તો એના બાદ, ઈદ નમાઝ બાદ આપણાથી કુરબાની કરાય. ઝુલહિજ્જાની 12મી તારીખની મગરબ પહેલા લગીન, તો ફ્રોમ 10th ઓફ ઝુલહિજ આફ્ટર ઈદ નમાઝ અપ ટુ મગરબ ઓન ધ 12th ઓફ ઝુલહિજ્જા, એટલે આ ઈદના 3 દિવસ છે આપણા પાસે આપણા માટે કે આપણાથી કુરબાની કરાય. અને યાદ રાખવું જોઈએ કે કુરબાનીનું જાનવરને આપણને ઇજ્જત દેવું જોઈએ, એને મૈયા કરવું જોઈએ. અને કુરબાનીનું જાનવર એનું ક્વોલિટી, એની ઉંમર બધું બરાબર ચેક કરવું જોઈએ. તો આપણે ફાર્મમાં જાય તો ધ્યાન દેવું જોઈએ કે રૂલ શું છે વેન ચૂઝિંગ એન એનિમલ. બકરી અથવા તો ઘેટુની કુરબાની કરવાના હોય તો એની ઉંમર
એક વર્ષના ઉપર હોવું જોઈએ. શીપ શીપની કુરબાની કરવાના હોય તો ઓવર વન યર ઓફ એજ હોવું જોઈએ. પછી કોઈ ગાયની કુરબાની કરવાના હોય તો એની ઉંમર 2 વર્ષના ઉપર હોવું જોઈએ. અને કોઈ ઊંટ એટલે કેમલની કુરબાની કરવાના હોય તો એની ઉંમર 5 વર્ષના ઉપર હોવું જોઈએ. ને આ જાનવર જે તમે ચૂઝ કરવાના હોય તંદુરસ્ત હોવું જોઈએ, એને કઈ બીમારી નહીં હોવું જોઈએ, એમાં કઈ ખામી નહીં હોવું જોઈએ. અને કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ જાનવર બ્લાઇન્ડ હોય અથવા તો એનો એક કાન નહીં હોય અથવા તો એક પગ ઓછો હોય અથવા તો બહુ માંદું લાગતું હોય તો એ જાનવરની કુરબાની કરવાનું જાયઝ નથી. તો આ ધ્યાનમાં રાખવું જોઈએ કે હેલ્થી એનિમલ ચૂઝ કરવું જોઈએ જે ફૂલી ફોર્મ છે, એના કઈ લિમ્સ ઇયર્સ ટેલ લેગ્સ એવું કઈ મિસિંગ નહીં હોય. અને કુરબાની કરતી વખત બિલકુલ રહમ સાથે ધ્યાનથી કેરથી લવથી કુરબાની કરવું જોઈએ. ધ્યાન દેવું જોઈએ કે જાનવરને આપણે કઈ એક્સ્ટ્રા દુઃખ નહીં પહોંચાડે. તો ચેક કરવું જોઈએ, હું આ ચેક લિસ્ટ છે કે છરી જે વાપરવાના હોય તે શાપન બરાબર કરેલી હોય, શાર્પ છરી વાપરવું જોઈએ. અને શાર્પ કરવાના હોય તો જાનવરના અગાડી છરી શાર્પન નહીં કરવું જોઈએ, બલકે કે સાઈડમાં પ્રાઇવેટ એરિયામાં કે ફાર્મ જવા પહેલા છરીને શાર્પન કરવું જોઈએ અને શાર્પ નાઇફ વાપરવું જોઈએ. જાનવર ભૂખું હોય અથવા તો તરસ્યું હોય ત્યારે કુરબાની નહીં કરવું જોઈએ. તો તમે ટ્રાય કરજો કે તમે ઘેરથી કંઈ પાણી કંઈ લઈ જાય તો આપણાથી કુરબાની કરવા પહેલા એને થોડુંક પાણી પાવાય અથવા તો કંઈ ખવડાવાય. જાનવરને કુરબાનીની જગ્યા પર સારી રીતે લઈ જવું જોઈએ, ગહલીને નહીં લઈ જવું જોઈએ. અને જાનવરને બીજા જાનવરના અગાડી કાપવું નહીં જોઈએ કુરબાની કરવું જોઈએ. તો પ્રાઇવેટ એરિયામાં જ્યાં બીજા જાનવરથી નહીં દેખાય ત્યાં એની કુરબાની કરવું જોઈએ. જાનવરને સારી રીતે નીચે હુવડાવવું જોઈએ. કોઈ વખત એક હાઈ પ્લેસ હોય, કોઈ વખત જમીન પર હોય, એને સારી રીતે નીચે હુવડાવવું જોઈએ અને પછી કાપવામાં ઉતાવળ કરવું જોઈએ. પણ એટલું ફાસ્ટ અને એટલું જોશમાં નહીં કાપવું જોઈએ કે જાનવરનું આખું માથું જ કપાઈ જાય. હાચવીને કાપવું જોઈએ. તો હું એમ કહેવા માંગુ કે જાનવરને ઊભી રહેલો હોય ત્યારે નહીં કાપવું જોઈએ, એને પુશ કરીને ફોર્સ કરીને નહીં કાપવું જોઈએ. એને સારી રીતે લાઈ ડાઉન કરાવવાનું અને પછી સ્વિફ્ટલી પછી કાપવું જોઈએ. તો એને પછી બહુ સફળ નહીં કરવા પડે, પણ એટલું જોશમાં બી નહીં કે આપણે આખું નેક કાપી કાઢે. બસ આપણાને જસ્ટ અન્ટિલ ધ મેઇન વેન કપાઈ જાય ત્યાં લગીને જ કાપવા પડે. જાનવરને ડાબી બાજુ હુરાવવું જોઈએ અને કિબલાના તરફ ફેસ કરવું જોઈએ અને ઝબા કરવા પહેલા દુઆ પડવું જોઈએ. પછી કુરબાની કરતી વખત કાપતી વખત બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર પડવું જોઈએ. અને આવી રીતે આપણી કુરબાની થાય અને આ જાનવર હલાલ બી થાય અલ્હમ્દુલિલ્લાહ. કુરબાની બાદ જ્યાં લગીન જાનવર ઠંડુ ની થાય ત્યાં લગીન એનું માથું ની કાપી કાઢવું જોઈએ, એની ચામડી ની ફાળવા લાગવું જોઈએ, એનું પેટ ને બધું કાપવાનું ચાલુ નહીં કરવું જોઈએ. મેં નોટિસ કરેલું છે કે આપણા લોકલ ફાર્મમાં લોકો ઉતાવળમાં હજુ તો જાનવર શેક થતું હોય, લોહી નીકળતું હોય, ગરમ હોય અને તરત એને હેંગ કરીને ચામડી ફાળવા લાગે અને બધું કાપવા લાગે, અંદરમાંથી કલેજી કાઢતા થાય, પેટ કાઢતા થાય. આ બિલકુલ મર્સીલેસ છે. એના કરતાં આપણને વાર જોવું જોઈએ કે જાનવર ઠંડુ થઈ જાય પછી જે કાપવું હોય અને ફાળવું હોય ત્યાં પરથી કરાય. હવે કુરબાની કરવા પછી બહેતર છે કે કુરબાનીનું ગોશ નો આપણે 3 ભાગ બનાવે. એના 3 ભાગ આપણે કરે આહારમાં હારી વે છે. તો ગોશનું 1 ભાગ પોતાના ફેમિલી પોતાના ઘર માટે રાખવું જોઈએ, 1 ભાગ આપણો આપણા દોસ્તાર ફેમિલી નેબર્સ માટે અને 1 ભાગ ગરીબ લોકોને દેવા માટે. પણ એ કઈ રૂલિંગ નિમલે કે આપણે કરવા જ પડે. કોઈ બધું ગોશ પોતે રાખવાના હોય તે બી જાયઝ છે, બધું ગોશ ગરીબને દઈ દેવું હોય તે બી જાયઝ છે,
એમાં કઈ ગુના નથી તો આપણે જે કરવું હોય ગો સાથે તે આપણથી કરાય પણ રેકમેન્ડ છે કે આપણે થ્રી હિસ્સા કરે એક હિસ્સો આપણા માટે પોતાના માટે એક હિસ્સો ફ્રેન્ડ્સ ફેમિલી નેબર્સ માટે અને એક હિસ્સો ગરીબ માટે તો આ છે કુરબાનીનો તરીકો પણ આજે હું તમને ફક્ત ટૂંકમાં સમજાવેલું છે કુરબાનીના તો બહુ બધા મસલા મસાઇલ ઊભા થાય અથવા તો કોઈને ફાઇન્ડ આઉટ કરવું હોય તો કોઈને આલિમને બી પૂછવા જવું જોઈએ ફાઇન્ડ આઉટ બરાબર કરવું જોઈએ હવે તો ઓનલાઈન યુટ્યુબ વિડીયોઝ અને કિતાબ બી બહુ મળે કે આપણાથી આ બધી વસ્તુના બારામાં એજ્યુકેટ થવાય તો આપણને બરાબર ફાઇન્ડ આઉટ કરવું જોઈએ કેવા એનિમલ્સ યુઝ કરવું જોઈએ કોના પાસે કોના પર કુરબાની ફરજ છે અને એના બીજા મસલા મસાઇલ એક બીજું વસ્તુ આપણને યાદ રાખવું જોઈએ અને એ છે કે તકબીર એ તશરીક આ ઝુલહિજ્જાના મહિનામાં બી પડવામાં આવે નવમી ઝુલહિજ્જા ફજરની નમાઝથી તકબીર એ તશરીક પડવાનું આપણે ચાલુ કરવું ઇન્શાલ્લાહ અને આ તકબીર ઝુલહિજ્જાની 13મી તારીખના અસરની નમાઝ લગીન દર ફરજ નમાઝ બાદ પડવું જોઈએ તકબીર એ તશરીક શું છે અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર લા ઇલાહ ઇલ્લલ્લાહુ અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર વલિલ્લાહિલ હમ્દ અને આ તકબીર એ તશરીક પડવાનું વાજિબ છે એટલે એને ભૂલવું નહીં જોઈએ આદમીઓને ફર્જ નમાઝ બાદ જોશમાં પડવું જોઈએ અને લેડીઝને ફર્જ નમાઝ બાદ નરમીથી ક્વાયટલી પડવું જોઈએ અને એક એડવાઇસ છે કે તમે કેઠે એક પેપર પર તકબીર લખી લેવો શબ્દો તકબીર અને તમારા મુસલ્લા પર પિન કરી લેવો તો એવી રીતે ઇન્શાલ્લાહ દર નમાઝ બાદ તમને તકબીર પડવાનું યાદ રહે અને આખું તકબીર પેપર પર નથી લખતા કેમ કે બે બી થાય અલ્લાહનું નામનું બસ ધ વર્ડ તકબીર એક પેપર પર લખીને તમારા મુસલ્લા પર પિન કરજો તો હું પાછી રિપીટ કરું હજુ વાર છે ફર્સ્ટ ઝુલહિજ્જાની આપણને ખબર પડે પછી ઇન્શાલ્લાહ આપણે કેલ્ક્યુલેટ કરવું ક્યારથી આપણને તકબીર ચાલુ કરવા પડે તો પાછી રિપીટ કરું 9th ઓફ ઝુલહિજ્જાની ફજર નમાઝ ફ્રોમ 9th ઓફ ઝુલહિજ્જા ફજર નમાઝથી અન્ટિલ 13 ઝુલહિજ્જા અસર લગીન તકબીર એ તશરીક પડવું જોઈએ ને તકબીર એક વખતે જ પડવા પડે તકબીર છે અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર લા ઇલાહા ઇલ્લલ્લાહુ અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર વલિલ્લાહિલ હમ બીજું વસ્તુ કે કોઈને મુસ્તહબ છે લાસ્ટ વીક આપણે વાત કરતા હતા કે જે કોઈ કુરબાની કરવાના હોય તો મુસ્તહબ છે કે ફ્રોમ ફર્સ્ટ ઓફ ઝુલહિજ્જા એ લોકો બાલની કાપે અને નખની કાપે અને રિમૂવ કરે કઈ બાલ અનથીલ એ લોકોની કુરબાની થઈ જાય તો આ બી કોઈને કરવું હોય તો આ વીકેન્ડના તમારું ગ્રુમિંગ કટિંગ જે કરવાના હોય તે કરી રાખો નેલ્સ કાપવાના હોય બાલ કાપવાના હોય જે કરવાના હોય તે આ વીકેન્ડના કરી રાખજો પછી ફ્રોમ ફર્સ્ટ ઓફ ઝુલહિજ્જા અપ ટુ આપણી કુરબાની થઈ જાય ત્યાં લગીન પછી કઈ કાપવું નહીં જોઈએ આ બી એક બહુ મોટો સવાબ છે તો આ રિમાઇન્ડર છે એના માટે બી ચાલો આપણે એક શોર્ટ બ્રેક લઈ પછી ઇન્શાલ્લાહ એક કિસ્સો

ચાલો હવે આપણે એક કિસ્સો સાંભળે. એક દિવસ બે માણસે એક ઊંટ એક કેમલ ને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ના ઘર માં જાતા જોયા. આ રિયલ સ્ટોરી છે. તો એક દિવસ બે માણસે જોયું કે એક કેમલ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ના ઘર માં જાતું હતું. તો એક માણસે બીજા માણસ ને કહ્યું, એવું લાગે કે ઊંટ નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને કઈ કેવા જાતું છે. તો બીજા માણસે કહ્યું, સુબહાનલ્લાહ, ઊંટના આંખમાંથી આહા નીકળતા ઉઠા, એ રડતું છે, એટલે એના આઈઝમાંથી ટીયર્સ નીકળતા ઉઠા અને એ રડતું છે આ કામલ. તો પેલા માણસે કહ્યું, હા, અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એને ગરદનમાં પહોંચાડતા છે. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઊંટની વાત સાંભળતા ઉઠા અને ઊંટ ઈવનને કઈ કેટું ઉઠો. તે બે માણસ ઊંટના માલિકને પછી હોડવા નીકળ્યા અને જોયું કે ઊંટનો માલિક નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના ઘરમાં દાખલ થયો અને એની નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સાથે કઈ વાત થઈ. થોડીક વાર પછી ઊંટ અને એનો માલિક ઘરમાંથી બેઉ નીકળ્યા. તો તે બે માણસ જે બધું જોતા ઉઠા, માલિકના પછાડી દોડ્યા અને માલિક ઊંટનો માલિકને પૂછ્યો કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હું કહ્યું તમને. તો ઊંટનો માલિકે જવાબ આપ્યો કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહેતા ઉઠા કે આ ઊંટ શિકાયત કરતો હતો કે મેં એને ખાવું ઓછું આપું અને કામ વધારે કરાવું. અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ મને સમજાવ્યા કે ઊંટ પર રહમ મને કરવું જોઈએ. તો તે બે માણસે ઊંટનો માલિકને પૂછ્યું, તો હવે તું શું કરવાનો? તો ઊંટનો માલિકે જવાબ આપ્યો, ઉ નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નું કહેલું માનવાનો છે. તો સુબહાનલ્લાહ, કેટલો સારો કિસ્સો, કેટલું ભારી કિસ્સો છે. એક તો કે ઊંટની વાત નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને સમજ પડી. બીજું કે એનિમલ્સ બી નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે મદદ માટે જતા, એવનને ટ્રસ્ટ કરતા, એવનનું પ્રોબ્લેમ, એ લોકોના પ્રોબ્લેમ્સ લઈને જતા, સુબહાનલ્લાહ. અને ત્રીજું કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આપણને શીખારે કે આપણને એનિમલ્સ પર બી રહમ કરવું જોઈએ. આપણે શીખે કે ઇન્સાન પર અને જાનવર પર બી બે ઉપર આપણને રહમ કરવું જોઈએ. કુરબાની કરતી વખત આપણને આ કિસ્સો યાદ કરવું જોઈએ, આ ધ્યાનમાં રાખવું જોઈએ. જાનવરોને મયા કરવું જોઈએ, તેના પર એને કઈ તકલીફ નહીં પહોંચાડવું જોઈએ અને સારી રીતે આપણે કુરબાની કરવું જોઈએ, ઇન અ ગુડ વે, વિથ મર્સી ટુ ધ એનિમલ. અને સ્પિરિચ્યુઅલ વે, કે આપણે વિચાર કરે કે જ્યારે કુરબાની કરે તો હું મારી લાઈફ માટે હું ખરાબ વસ્તુ બી કુરબાન કરવાની છે. અલ્લાહ તાલા પેલા મને અને બધા સાંભળવા વાળાને તોફીક દે, આમીન. તો જસ્ટ ક્વિક રિવાઇઝ, જે લાસ્ટ વીક આપણે વાત કરતા હતા, ક્વિક રિવિઝન. આપણે શીખીલા કે આ ફર્સ્ટ 10 ડેઝ ઓફ ઝુલહિજ્જા બેસ્ટ ડેઝ ઓફ ધ યર, બેસ્ટ નાઇટ્સ ઓફ ધ યર. અલ્લાહ તાલા બહુ પસંદ કરે જ્યારે આપણે આ ફર્સ્ટ 9 ડેઝ ઓફ ઝુલહિજ્જામાં એક દિવસ આપણે એટલીસ્ટ એક દિવસ રોજા રાખે. અને એનો સવાબ છે કે આપણે આખું વર્ષ રોજા રાખેલા હોય એટલો સવાબ. અને અલ્લાહ તાલા કહે કે આ એક રાતના બી આપણે જાગતા રહેવું ઇબાદતમાં, તો એનો સવાબ છે. જાણે કે આપણે લૈલતુલ કદર માટે જાગતા રહ્યા એટલો સવાબ. તો મને એવું લાગે કે આ 10 ડેઝ ઓફ ઝુલહિજ્જામાં રમઝાન કરતાં વધારે ફઝીલત છે, એનો વધારે સવાબ છે. તો બી લોકો સમજે નહીં, લોકો આ ડેઝ ને નાઇટ્સ ને પાસ થવા દે, કઈ ફરક નહીં પડે એ લોકોની લાઈફમાં, એ લોકો દિલમાં, દુઆમાં. તો ખૂબ રોજાની ઇન્ટેન્શન કરવું જોઈએ, ઇબાદત કરવું જોઈએ. અને એ બધી વસ્તુ નહીં કરાતું હોય તો એઝ અ મિનિમમ ગુનાથી દૂર રહેવું જોઈએ, સમજવું જોઈએ કે આ દિવસ કેટલા મુબારક છે. આપણે હજ પરવા નહીં ગયેલા હોય તો બી આ દિવસો બહુ મુબારક છે, આ રાતો બહુ મુબારક છે. તો ફ્રોમ મનડે ઇન્શાઅલ્લાહ, કે જ્યારે ચાંદ દેખાઈ જાય ત્યારથી ખૂબ કુરાનની તિલાવત, નફિલ નમાઝ, તહજ્જુદની નમાઝ, બધી નમાઝ વિથ જમાત ફોર ધ મેન, રોજા અને ઝિકર જેટલું કરાતું હોય આપણને ખૂબ કરવું જોઈએ. ધીઝ આર ધ બેસ્ટ ડેઝ ઓફ ધ યર, સુબહાનલ્લાહ. અને એને બસ
ઇગ્નોર નહીં કરવું જોઈએ, ઈદની તૈયારીમાં બિઝી નહીં રહેવું જોઈએ, દુનિયાવી વસ્તુમાં બહુ ભરાઈ નહીં રહેવું જોઈએ. ટાઈમ કાઢવું જોઈએ કે આપણે એટલીસ્ટ એઝ અ મિનિમમ ડે ઓફ અરફાત, 9th of Zulhijjah, એટલીસ્ટ આપણે કોશિશ કરો કે આપણે રોજા રાખવું. 9th of Zulhijjah રોજા રાખવું તો એની બહુ મોટી ફઝીલત છે. ગઈ સાલ અને આવતી સાલના બધા ગુના આપણા માફ થઈ જાય તો આપણે બધાને, આપણે બધા ગુનેગાર છે, ખૂબ ગુના આપણે કરે તો આ ઇઝી વે છે કે આપણા ગુના માફ થઈ જાય. 9th of Zulhijjah એટલીસ્ટ આપણે એક રોજો રાખવું જોઈએ તો આ લાસ્ટ છે ના સિન્સ અને આવતી વર્ષના ગુના માફ, અલ્લાહ તાલા માફ કરે ઇન્શાલ્લાહ. અને જરૂર ખૂબ દુઆ બી માંગવું જોઈએ. એવું બી નહીં વિચાર કરવું જોઈએ કે ના જે લોકો હજ પરવા ગયેલા છે એ લોકોની દુઆ કબૂલ થાય, જે લોકો હજ પરવા ગયેલા છે એ લોકોને જ બધા ગુના ધોવાઈ જવાના છે. અલ્લાહ તાલા એટલા રહેમ વાળા છે કે આપણા પાસે બી આ મોકો છે. આપણે ઘેરથી આપણાથી બી એવો સ્ટેટસ બનાવાય જેવી રીતે હુજ્જાજ બનાવીને આવે ઇન્શાલ્લાહ. તો આપણાને આ ભૂલવું નહીં જોઈએ. આપણી ઓલાદ, આપણી ફામ, આપણા ફેમિલી મેમ્બર્સને બી શીખવાડવું જોઈએ અને ખૂબ એના પર ઇન્શાલ્લાહ અમલ કરવાની કોશિશ કરવું જોઈએ. મને બી આ મુબારક દિવસોમાં તમારી દુઆઓમાં ખાસ યાદ કરજો અને અલ્લાહ તાલા પહેલાં મને અને બધા સાંભળવા વાળાને જે આજે કહેલું છે એના પર અમલ કરવાની તોફીક દે. અલ્લાહ તાલા આપણે બધાની દુઆ ઇબાદત કબૂલ કરે અને બધા હુજ્જાજને હજ મકબૂલ, હજ મબરૂર નસીબ ફરમાવે. આમીન. મારું નામ છે સારાબાઈ. સાંભળવા હારું બહુ જઝાકલ્લા. મને તમારી દુઆઓમાં યાદ કરજો, ખુશમાં રહેજો. ફી અમાનિલ્લા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી